આપલો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ

પ્રાણીના શરીર પર વાળનું એક જ પડ હોય છે. બધા પ્રાણીના શરીર પર વાળનું એક જ પડ હોય છે. એવું કયું જાનવર છે જેના શરીરે શરીરે વાળના બે પડ હોય છે? આ છે અટપટો ઓખાણો. સ્ટુડિયોનો નંબર છે વોટ્સએપ નંબર 07568686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા. અને સ્ટુડિયોનો નંબર છે 01582-725-500-725-500. અને ઓપ્શન 2 ચૂઝ કરજો. ઓકે, આપ સાંભળ્યા છો ગીતમાળા.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे रातना 8-10 कलाके। हेम केम छो ने वारुवारी लीधो हसे ने जे अपवास करता हो एमने मने आशा छे के फरार पण सरस रीते करी लीधो हसे। शू बनाव्यू तू खास? जे आफ्रिका थी आव्यो ने बधे मोगो बनावे मोगानी चिप्स बनावे પછી સામાન્ય ખીચડી બનાવે હે પણ હા હમણાં એકાદ બે અઠવાડિયા પહેલા સામાન્ય જે ખીચડી ખાધી હતી મેં અદ્ભુત સાચે મેં એવી કોઈ દિવસ ખાધી ના હતી કેવું પડે આવી જ રીતે આપનો પણ શુભ કાર્ય પણ ચાલતો હશે પરસોતો મહિનાનો મને આશા છે કે હવે તૈયારી પણ ધીરે ધીરે કરી રહ્યા હશો બધે જુદી જુદી જાતની કારણ કે દિવસો પણ ઉઘાડા થતા જાય છે અને ઉઘાડા દિવસે એટલે યાની કે બધે જાતને બધી વાતાઘાટ એકદમ બદલાઈ જાય આપણું પણ આમ મોસમ બદલાઈ જાય એટલે મગજનું પણ મોસમ બદલાય ને હા તમારું બધાનું હેમ કેમ હશે મને એવી આશા છે એનું કારણ એક જ છે કે બધાએ વિચાર કરી રહ્યા છે કે આ અટપટા ઓખાણાનો જવાબ શું છે બહુ જ તકલીફવાળું છે બહુ જ આમ એમ કહેવાય ને મુશ્કેલ છે નથી જરાય મુશ્કેલ નથી સાંભળો આની અંદર જ એક ક્લુ છે હા બધા પ્રાણીના શરીર પર વાળનું એક પડ હોય છે એક જ પડ હા બધા પ્રાણીના શરીર પર વાળનું એક પડ હોય છે એવું કયું જાનવર છે જેના શરીરે વાળમાં બે પડ હોય છે સમજાઈ ગયું અચ્છા આપ સાંભળી રહ્યા છો ગીતમાળા અને વોટ્સએપ નંબર છે 0756868663 તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર આપની કોઈ ફરમાઇશ હોય કે અંગત સંદેશો હોય તો ચોક્કસ અમને જણાવજો

श्रोता मित्र आप समृह चौगुजाती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवार अपनी समझ रजूआत करने की पूरी कोशिश करे रात 8-10 कलाके आज नु अटपट ओखाणो बीजू अठवाडियु चाली रह्यु छे साव सहेलू छे बधा प्राणी ना शरीर पर वार नो एक पड होय छे एवू कयु जानवर छे जेना शरीरे वार ना બે પડ હોય છે હા કેટલા બધા ગયા અઠવાડિયે જે જવાબ આવ્યો હતો એનો પહેલા કહી દઉં હેજોગ ના ખોટો હતો કૂતરું ના એ પણ ખોટો હતો એક નવો જવાબ આવ્યો છે કાચબો કાચબાને વાળ હોય એ મને નથી ખબર અચ્છા ના એ ખોટો છે જવાબ પાછો પાછી કોશિશ કરજો ઓકે જરાક મગજ બરાબર દોડાવો સાવ સહેલું છે તમે લગભગ આમ બહુ દૂર નથી અને ખાસ કરીને જે હેચોગની દુનિયામાં તો નથી જ આપણને લગભગ બધા જાળવામાં જ રહેતું હોય છે એની ગતિ ગતિ કદાચ એમ એક ક્લુ આપું એની ગતિ જે છે ને એ કાચબા જેવી હોઈ શકે અચ્છા આમ સાંભળ્યા છો ગીતમાલા તમને આવડું મોટું મેં સંકેત આપી દીધો છે તો સાંભળીએ 0756 6868 6863 તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

0: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silver Toad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silver Toad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silver Toad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silver Toad, your best friend for design, print and web.
1: Is your tone losing its soul?
2: From crackling valves to silent vintage hi-fi, your gear deserves the best. Welcome to Prestige Amp Servicing. With over 35 years of pro-level expertise to every repair. Whether it's a boutique valve head or a classic record player, we'll get it sounding legendary again. Plus, we're a Marshall specialist. Find us just off Junction 13 of the M1. Visit prestigeampservicing.co.uk or call 07503 783 207. Prestige Amp Servicing. Expert care for the gear you love.
3: Hi, I'm Adam and I study media at Barnfield College. I first came here for an open day because I've always had a real passion for media and creating content, and I wanted to see what courses were on offer here. That open day honestly changed everything for me. I found a course that perfectly matched my passion. The tutors and students I met were so inspiring, and the facilities were incredible too. If you're looking for somewhere to study a course that fits your future goals, come along to Barnfield College's Summer Open Day on Saturday 13th of June. Visit barnfield.ac.uk to book your open day.
4: Your number one station for dance and R&B. This is Diverse.
5: Gujarati Radio Samplo, Diverse FM par, ane lablo, Gujarati Gito, Gazalo, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
6: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. સંસ્થા સમાચારમાં હું આપને જણાવી દઉં કે સૌથી પહેલા તો લુટન મંદિરે શ્રી સનાતન સેવા સમાજનો સંદેશો આવેલો છે કે તારીખ 14મી જૂનના ચારધામ યાત્રા છે, પણ મને લાગે છે કે તે આપણે મંદિરમાં તમે સંપર્ક કરી શકો છો 663-414 જો હજી કોઈ જગ્યા હોય તો. ત્યારબાદ એમ પણ જણાવે છે કે મંદિરનું સંદેશો તે કે સુંદરકાંતનો પાઠ પણ છે, તો તે સાંજના આરતી પછી, ત્યારબાદ આ શનિવારે. આપ સાંભળ્યા છો ગીતમાલા, અટપટ ઓખાણાનું સરસ બધા જવાબ આવવા માંડ્યા છે. એક જવાબ આવ્યો છે એ આમ અંગ્રેજીમાં આવ્યો છે, ગુજરાતીમાં શું કહેવાય? કદાચ સાચો હોય, પણ ગુજરાતીમાં શું કહેવાય? બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે, એવું કયું જાનવર છે જેના શરીરે વાળના બે પળ હોય છે? અચ્છા, બીજો એક જવાબ આવ્યો છે, સસલું. અને વાહ, ના ખોટો જવાબ છે, સસલું ખોટું છે. જયુજી, તમારો જવાબ લગભગ સાચો છે, પણ ગુજરાતીમાં શું કહેવાય એ કહેવાય આમ, તમે આમ લગભગ યુ આર ઓન ધ રાઇટ ટ્રેક, હે એમ કહેવાય ને તો પણ ચાલે. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. સંદેશો મોકલતા રહ્યો ને, મને પણ આનંદ આવે ને તમને પણ મજા આવે, હા કે, અને આપણને બધાને મજા આવે. કેવી રીતે? કારણ કે હું તો વારી રે એક નવી જાતનું ડબનું

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. અટવાટો કાણું આમ એમ કહે ને કે જવાબ બધા ગરમ ગરમ. અચ્છા, આવા વાતાવરણમાં તે વરસાદની ઝરમટ પડતી હોય ને ગરમ ગરમ ભજીયા ઉતરતા હોય ને એવું એવા બધા ગરમ ગરમ આવે છે. બધા પ્રાણીના શરીર પર વાળનું એક પડ હોય છે. એવું કયું જાનવર છે જેના શરીરે વાળમાં બે પડ હોય છે? અચ્છા, જો બે જે જવાબ આવ્યા છે અંગ્રેજીમાં આવ્યા છે, પણ ગુજરાતીમાં શું કહેવાય એ મને કહો. હે, અચ્છા, એમાંનો એક આવ્યો છે રીચ, ના એ ખોટું છે. પછી સુસ્ત પ્રાણી, ના આળસ પ્રાણી, ના પછી અંગ્રેજીમાં બરાબર હશે કદાચ, પણ ગુજરાતીમાં શું કહેવાય તે મને જણાવજો. આપ સાંભળ્યા છો ગીત મારા. વોટ્સએપ નંબર છે 0756686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો, અને સૂતા સૂતા સસલા ના ગણતા. હું કે

श्रोता मित्रों, आप सुन रहे हो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार आपने समाचार रजूआत करने की पूरी कोशिश करी है। रात ना 8-10 कलाके गर्म में गर्म बताई जवाब आवता आवता आव देता रहे जो या खूब आनंद आए या पन अंग्रेजी में नहीं गुजराती में। श्रोता मित्रों, माहिती मिली है कि पुरुषोत्तम महीना पूर्णधित महोत्सव एक तथा दिव्य हवन थवानो छे। आ हवन थवानो छे पोर्चुगल लिस्बन मा, अने खास करीने बधाईने एम संदेशो मळ्यो छे। संतोषो एम के छे, जय श्री कृष्ण, तारीख 15-6 ना आचा બરાબર સંદેશો બરાબર છે। તારીખ 15-6-2026 ના રાધાકૃષ્ણ મંદિરમાં પુરુષોત્તમ માસના હવનમાં અનિલભાઈ મૂલજી પરિવાર ત્યાં તેઓ હવનમાં યજમાન બન્યા છે, તો સૌ પરિવાર સાથે દર્શન કરવા ચોક્કસ આવજો। હા ચોક્કસ આવ, પૂરી કોશિશ કરશું, ખબર નહીં બધાને, પણ કાર્યક્રમ આ પ્રમાણે છે એટલે શ્રોતા મિત્રો જે પણ ત્યાં સાંભળતા હોય લિસ્બન બાજુ, તો આપને હું જણાવી દઉં કે માહિતી વિગત કેવી રીતે છે। તો માહિતી આ પ્રમાણે છે, સવારના બપોરના 2-4 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત કથા, ત્યારબાદ બપોરના 4-6 વાગ્યા સુધી દિવ્ય હવનનો પ્રારંભ થશે, સાંજે 6 વાગે હવનની પૂર્ણાહુતિ, અને સાંજે 6-7:30 મને લાગે છે એમ લખેલું છે, ઠાકોરજી થાળ અને આરતી, અને સાંજે 6:30-7:15 સુધી પુરુષોત્તમ ભગવાનની કથા, સાંજે 7:15 ભોગ થાળ, અને 7:30 પછી રાધાકૃષ્ણ મંદિરના નિત્ય સંધ્યા આરતી, રાત્રે 8 વાગે મુખ્ય યજમાન પરિવાર દ્વારા પોથી, અરે વાહ, અને રાતે 8:30 મહાપ્રસાદ। આ પ્રમાણે છે, વધુ વિગત માટે આપ ત્યાં લિસ્બનમાં મંદિરમાં સંપર્ક કરી શકો છો। આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 એફએમ ઉપર યા તો www.diversefm.com ઉપર। અચ્છા, અનિલભાઈ જણાવે છે હિમંતલાલ મૂળજી એ તેમના પિતાશ્રી, ધન્યવાદ।

અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 દશાંશ પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. ઉસ્માન મીરનો મેડલી સાંભળી લઈએ આપણે પૂરી કરી લઈએ. 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર આપનો વોટ્સઅપ કરવો હોય તો ચોક્કસ કરી શકો છો 0756868683. અને અટપટ અટકો ખાણાનો જવાબ આપવો હોય તો બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે, એવું કયું જાનવર છે જેના શરીરે વાળમાં બે પળ હોય છે? અંગ્રેજીમાં જવાબ આવી ગયા છે પણ ગુજરાતીમાં જોઈએ છે.

श्रोता मित्रों, आप समझिया छो गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करीए छे रातना 8-10 कलाके। આજનું બીજા અઠવાડિયાનું અટપટું ઓખાણું આ પ્રમાણે છે, બધા પ્રાણીના શરીર પર વાળનું એક પડ હોય છે, એવું કયું જાનવર છે જેની જેના શરીર પર શરીરે વાળના બે પડ હોય છે? ઘણા જવાબ આવ્યા છે. અચ્છા, છેલ્લો એક જવાબ આવ્યો છે કહીલી. ખોટો જવાબ છે. જો અત્યાર સુધીના જે બધા જવાબ આવ્યા છે, હેજોગ, કૂતરું, સસલું, ઘણા આવ્યા છે પણ બધા ખોટા છે. મને આશા છે કે શ્રોતા મિત્રો આપને ખૂબ જ આનંદ આવ્યો હશે. ઓસમાન મીરનું એક મેડલી મળેલી હતી તો મેં કીધું આપણે બધા સાંભળી લઈએ. પણ ખાસ કરીને કોણે મોકલી હતી? યશભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે આપના સંદેશા મોકલતા રહેજો અને અમને પણ આનંદ થાય. આપ સાંભળ્યા છો ગીતમાળા.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीतमाला 102.8 FM पर या तो www.diversefm.com पर। अटपटो खाणो बधा प्राणीना शरीर पर वाळनुं एक पड होय छे, एवुं कयुं जानवर छे जेना शरीरे वाळना बे पड होय छे? अच्छा, जो हूँ तमने कही दू, घणाय जवाब आव्यो छे। एक बीजो आव्यो छे, तमारो पर नथी हसतो, मने छे ने एटला बधा जवाब आव्या छे ने, पण साचो जवाब एके नथी। બે જણે સાચો જવાબ આપ્યો પણ અંગ્રેજીમાં આપ્યો, મને ગુજરાતીમાં કયો? તમારો જવાબ સાચો છે એ પણ કહી દઉં તમને, પણ ગુજરાતીમાં શું કહેવાય ને? અચ્છા, હા, મગર નથી, મગર પણ આવી ગયો નવો। ના ના, મગરને બે પડ હોય? હા, ખબર નહીં, ના, એને વાળ જ ના હોય ને કે હોય? અચ્છા, આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। સમય પણ જાતો જાય છે અને મળવાની પણ વાત આવે ને જ્યારે ત્યારે।

0: Luton's number one radio station. This is Diverse.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. એક બીજો જવાબ આવેલો છે, શીપ. ગેટુ ગેટુ, ના ના ના, ગેટો એ ખોટો જવાબ છે.

श्रोता मित्रों, आप समरियाता उजाते कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। अटपटो अखाणो बधा प्राणीना शरीर पर वाड़नु एक पड होय छे, एवुं कयुं जानवर छे जेना शरीरना शरीरे वाड़ना बे पड होय छे? कणाई जवाब आवी गया छे। घेटा, बकरा, हेजोग, डॉग, कूतरा, बिलाड़ा बधा खोटा छे। अच्छा, काचबो पण आवी गयो छे। हा, पण एटलुं कही शकुं के काचबाथी पण धीमुं चाली शके। આવતા ગુરુવારે ફરી પાછા આપની સેવામાં હાજર થઈ જશું, ત્યાં સુધી શુભરાત્રી કહેરી આવજો, બાય બાય। હવે આવતો ગુરુવારે આપને ચોક્કસ હું પહેલા કલાકની અંદર જવાબ જણાવી દઈશ હું કે શું છે, બરાબર? આપનો સાથ અને સહકાર માટે ખૂબ ધન્યવાદ, અને હેમ કેમ રહેજો, અને મને આશા છે કે આપના જે પણ કાર્ય હોય, શુભ કાર્યો, બધા સુખ શાંતિથી પતે। સાવધાન રહેજો, સ્કેમર્સથી દૂર રહેજો। શુભરાત્રી કહેરી આવજો, બાય બાય।